0: હેલો, ફરમાઈશ કાર્યક્રમ.
1: હેલો મંદાકિનીજી,
0: નમસ્કાર.
1: મેડમ ખાંજીપીર સે જબ્બાર મોહમ્મદ.
0: કહાં સે બોલ રહે હૈ?
1: યે મેડમ ખાંજીપીર ઉદયપુર સે, જીલો કી નગરી હૈ ઉદયપુર, વહાં સે બોલ રહા હું મેડમ.
0: જી કૈસે હૈ આપ બતાઈએ, ઉદયપુર કે બારે મેં બતાઈએ. અભી ગરમી કે મોસમ મેં ઉદયપુર કા ક્યા હાલ હૈ?
1: મેડમ ક્યા કહે રહે, ઉદયપુર તો વૈસે બહુત અચ્છી નગરી હૈ, જીલો કી નગરી હૈ.
0: જી
1: અભી 40 ઓર 45 ડિગ્રી કે આસપાસ ગરમી હૈ ઉદયપુર મેં.
0: અચ્છા, ગરમી ઇતની પડ રહી હૈ?
1: જી મેડમ, ગરમી તો હૈ ઉદયપુર મેં, લેકિન યહાં ઝીલે હૈ, ચારો તરફ ઝીલે ફેલી હુઈ હૈ ઓર હરિયાલી બહુત હૈ, તો ઇસસે કુછ ગરમી કા અસર કમ રહેતા હૈ.
0: જી
1: ઓર કાફી ટુરિસ્ટ વગેરે આતા હૈ યહાં, કઈ અચ્છી જગહ દેખને લાયક જગહ હૈ, યહાં ઝીલે હૈ કાફી, ક્યા કહે રહે, ધાર્મિક નગરી ભી, કઈ દર્શનીય સ્થળ હૈ, શ્રીનાથ જી કા મંદિર હૈ, જગદીશ જી કા મંદિર હૈ, ઓર દો દરગાહ ભી દેખને લાયક હૈ, યહાં મસ્તાન બાબા કી દરગાહ ફતેહસાગર કે આસપાસ, ઓર એક અંબાવગઢ પે ભી એક ગન શહીદા કી દરગાહ હૈ, પહાડી પે કાફી અચ્છી દરગાહ હૈ, કાફી જાહરીન વગેરે આતે હૈ. ઉદયપુર સે કુછ દૂર શ્રીનાથ જી કા મંદિર ભી બહુત ફેમસ હૈ, યહાં ભી ટુરિસ્ટ આતે હૈ, ઓર ઝીલે ભી અચ્છી હૈ.
0: જી આપને ઉદયપુર કી સારી દુનિયા હમારે સામને સાકાર કર દી હૈ, કે ટુરિસ્ટ જબ આતે હૈ તો કિન કિન ચીઝો કો દેખ કર જાતે હૈ. તો મુજે બતાઈએ કી બકરીદ કા જો ત્યોહાર હૈ, વો અસલ સંદેશ ઉસકા ત્યાગ હૈ. આપને અપની જિંદગી મેં કભી કોઈ એસા અપનો કી ખુશી કે લિયે ત્યાગ કિયા?
1: મેડમ ત્યાગ તો યે કે ગરીબો કી મદદ કરના ચાહીએ, જો ગરીબ બચ્ચે હૈ ઉનકો શિક્ષા કે લિયે પ્રોત્સાહિત કરના ચાહીએ, ઉનકે મદદ કરના ચાહીએ, કરતે હૈ ક્યા.
0: જી
1: બહુત દિનો બાદ આપસે બાતચીત હો રહી હૈ, ઓર મેં ફિલ્મ મર્યાદા કા ગીત સુનના ચાહતા હું.
0: કૌન સા ગાના સુનના ચાહતે હૈ?
1: મોહમ્મદ રફી સાહેબ કા હૈ, મોહબ્બત કે સુહાને દિન.
0: ક્યા બાત હૈ, બહુત સુંદર ગીત ચુના હૈ આપને. ચલિયે સુનિયે અપની પસંદ કા યે ગીત.